આપીને આપ સાજ્યો, આપીને જીવન આવો, દોઈ કુદરત સાજ્યા કરા સંતિ ઠોચાવો, દાતા કરતા આપ તો તુસ દેવા કરે પસાવો, તો જાણો સબ સહ દે લેસે જિંદ કવાઓ, કર આસન ઠોચાવો, કર આસન ઠોચાવો.